શ્રોતાઓ, આજે એક ઓર મહાન નિર્દેશક, મહાન કલાકાર વસંત કુમાર શિવશંકર પાદુકોણ કા જન્મદિવસ હૈ, યાની કી ગુરુદત્ત સાહેબ કા. હમ ઇનકો ભી નમન કરતે હૈ. ઇન્હોને યે ન સિર્ફ મહાન અભિનેતા થે, નિર્માતા, નિર્દેશક ઓર પટકથા લેખક ભી થે. અપની વિશિષ્ટ સિનેમાઈ શૈલી કે કારણ उन्हें अक्सर भारत का ऑर्सन वेल्स भी कहा जाता था. इनकी कई सुप्रसिद्ध फिल्में हैं, जैसे कि कागज के फूल, साहब बीबी और गुलाम, बाजी, आर पार, सीआईडी और चौधरी का चांद.